0: சிறு சிறு வெளி சித்துவாக்கர்ணா ட்ரீம் நைட்
1: சத்யாந்தித மல ராத்ரி හතට
0: අනුග්‍රහය
2: සුබ දවසක්
1: අලුත් වෙලා
2: පහසු වෙලා
3: තැඟි වැඩි වෙලා
4: දවස සුබයි සිහි නැති නයි සුබ දවසක් ජාතික ලොතරැයි මණ්ඩලය.